0: કોઈ કે હાય, કોઈ કે ખાય, કોઈ કે બાય, બટ દે સમથિંગ.
1: Aspoň něco řeknete.
0: So we also said.
1: No a my říkáme.
0: Oh,